વાળી આપીને આપ સાજે આપીની રચના દોઈક ત્રીસ સાજે કરે આ સંડે ઠોચા દાતા કરતા આપતો તુસ્તે વ્યક્રે પસા તું જાણો સબસે